0: Mata manai anisi tungga mangga sian ini. Ah, ipai kono. Napuna nai anibu. Asuk ngenala ko di. Kari haining balai bagi.
1: Pantau apa pa? Namo manina lak sabadi.
0: Ah.
1: Sanuningol itamayam. Kege lok ta kumduna lemlai ngami thembabu sat kadori ye pantau. Ai khoi su yau jeru ge ne pantau.
0: Ipa gilang le nyai chingkonu.
1: Pantau.
0: Ah, na khoi ne ipa bu kire na. Sama de kari wali sir pa de kari na ning thung de. Koro mai sha lak ta nu sha mai na kahat babu. Ipa na karam na yingu ge. Sat pa yaroi imam sha.
1: Pantau apokpa. Ningol gi mapoka ensang gi mathelga upa amatani do
0: ronge
1: panthau nak ta leiri ngai huning sumbagi masani kana gumbagi nak ta yauraga karam thuk laga dage ne khangjadi taibang mi gi mapokti awang baka ba loiraga anem bada kumtharai
0: shumina
1: wang bana matollo mido panthau sangai da leiri ne lamlan bakana gi magaida onglura ba wanglen du da kum tharak ba oiram tho span thong ne yeng ba nungai ro
0: polong le
1: warak la ba wanglen da ngak lo oi ge ya ba sintha i hei kharadang thi ja ho ge ne apok pa
0: polong le chilam sintha tam bu oire ba di a sasaru ro ha du bu imo na nai ka ya pu ge ge na bun ka ya le phalu ge i pa da singoi ne ro
1: नते नते पंथौ आवाब थेंगनाबदा नुंगाइना सचनिंग देदो इबुंगिक पाकनागासु लोइना हनबिगनो पंथौ इता कयागी तुंगिन बतमक ओइजगेने पंथौ
0: आ फरे फरे इपागेलांगले
1: पंथौ
0: आ वांगेन पंकुई कुइरकनो कोरुमाना ताद्रिंगे दुक तन महलंगको
1: पंथौ
0: पंथौ गी इमित असे नंगी दमक पान बनी दो इमोम ना लेटा थो पंथों ने येंग ने बा सगयंग छेन हंदक मपु कि थंग लुई को लांग ले
1: पंथो अपोक
0: बा आ सलो सलो
1: कोइनो इता सान बिसा असिवाई दले हौखो पोंग नो आइ खई अनि दी पोइरे या दाम बद उरी बा खयोन गौबि सोइदा लेमलै गामी थेमजगी ai khoi ani na phabaga na khoi mayam na phabaga lemlai yamba tanasi is asan bi nata aigi hangen paura le jau tatli lai jai singda in muta sinkre lemlai nga bu phaba yara roi is kang dau ne asan bi
2: इताई बेमा
1: असान बी
2: न सिम्बा हाइर रोये लुई बी सिंग थक तका दुना तंब कना लई बगे येंग रसे ताई बेमा
1: ओय असान बी
2: न ओ
1: पुंग हो असान बी
2: इताई बेमा
1: सिंग दोल थक तगे येंग थरक पदा लाई ज थक ता कना मत उदरे पोम बी सेकला नतना
3: कना गुम्बा इबुंग पालई बरो अमुक त थोक पी रओ करी गुम्बा मत
4: नसी करो नों दी करम नो मोइरांग निंग थौन थारक बा लमजाई बो फान बा लोंग नम लांग थक पि सोइ दन ओइ गने खाम बि मे खो मु थक लगे नमु पोंग उ द ब म फम द लो लगे
1: खाम बि मे सु मुत करे नसी सि बु खयुम लाइ बु ओइ रे ग थ नत्र हाइ रगा मनु ताइ बंग बु ओइ रे ब्रा
3: ngasi korong nom to labina hai zabaya biyu natrabadi punsi supa ningol hat pa safiyu
4: yawa kon pam sidi lut pa yaroi dori da oh yawa mat di pokum nage
5: nu zawi bi kanano sik lab lok tak kiya sida ai bu thoklo u kauri bi na pau khon di ta jare adu bune nu zawo करीगुंबा अमदई पाखंग खोंगदोई हुनबदी गमजरोई दोरे
3: करी यवा बुलाई बनो
5: सादब नंगंग जेंग नरबा 감못 나라바 쓰레 이뻐 뿡 파나 셰퍼 판다바 박항나 까염나부 닝올 망들 리에프 시게니 사노 와록 미그노 누자오 콩도이 훈비로 누라오
3: 아저기 오이라바디 누라남 탕마남 탕 따자피 사나만 발랑나 마용까비 루파만 바나마 펠 오이비 아저기 수마탁다 하이남나 수라비 라이남나 하라비피 타구 마락 아마 탐하우라가 아토파 마락도 랑자라께 해 싱우 탕징 나학나 마랑 오이나 여한 비우고
4: 누라이 베마 싱로 헨비닝 올로 팔렘 펀토 카나기 마모노 오이레이 카이데레이바노 콜로이 밀레네 카리 카우바게 가리 타오기 락바노 라이르바부 여와 또이나 뽀꼬우바부
1: 탕렌 만자나 로이담 상나 록탁야이다 렌바디 까나라로 렌칼라시 모이랑다 이밤사누 까두다 툭자나나 레이비유 모이랑까나 컹할로 닝온 콤렌 망란야이 아카우파레이 산자드리 나시코롱 농자디 팡자레도 파캉부
4: 누자 하이나 똥일루바 매움 몽바이랑 여우라가 에이부 헨바카나 우라가 닝온 뿡닝 홍락바다 콩반 란바 히렌부 쏘동 까름다이 왕낸다 탑나 까우람바기 마떠우금 에이부 타독 비름라바디 파캉 쌍자팜 레이자디 문나 빠이마 와클 떠비유 닝올루
1: 이탕렌 만자 파무바 누라나 하이장 마싱 렌나탕 하이랑 마꼬이 깍나탕 누라나 이하다 찍두나 사리와삭 반돔자리 이탕렌 와케이놈다 세피요 톱사나나 랭카시네 이탕렌
4: 누라이 베마
1: 이탕렌
2: 이따 이따이 베마
1: 이따
2: 이놈다 빵콕라 마야 마말레이리시부 까리노 아이미 이따이 베마
1: 아타이나티 이따로이 하이도파수 이카이제
2: 이따이 베마
1: 나시 렘레이 가미 템바부 렘레이 가야 파락디에
2: 타이베마
1: 호렌 팔렘나 사우라니 하이두나 라이쿰 탁타 호발레이 마팔나 탈라파멘 만발레이 마우나 키즈 우통 만발레이 레이마기 콜로이나 콤프레 코비도 팔렘기 사나바 푸락파니
2: 오이 타이비마
1: 눙사마나 랑라가 깡크라가니 하이두나 방콕라나 굽신바니이타
2: 오이 타이비마
1: 누라빠이모와칼 깜다우시게 탕렌만자 파무바
4: 이샤노
1: 록당마팔시다 탕라우시말레라가 하이엔코로우간바다 카비라우 파무바
4: 아두부니 이샤노 발렘 판토 람전 칸드나 누라 윰퉁 칸드라바디 깜도니 바카나
1: 이사비붕고 로이비싱 탁다 까카시 탁자롬게 나나옹나 람담도 이사비
4: 샤노
1: 이행 상케비유도 사나 상가이 아서우바 마뿡모이랑 닝토기 사나 꼬농니도
4: 오 모이랑 닝토기
1: 카팡네 옌바다 카멜 쎼빠 피랄 파이리바시나 이부동 탕징 라이콜
4: 이부동 탕징 꼬이벨라
1: 아니 시기 마락타 피랄 캄브랑 아니 레이리바세 닝오나 레이자바 상렌
4: 오 샤노
1: 이샤비 아시탐나 콩도이비라우 하잉 이웅몽바 이란자이다 아마이바 삭탐 러우라가 상비라우네 이탕레
4: 소이드는 콩도이라께 샤노
1: 이샤비